ને મોરો જે લાઈવ સ્ટુડિયોમાં આયુના સંગજી સસા યુપી સ્ટેશન ગરજી મોજૂદ આયની